0: 아유, 여미스티랑네 도나 그라이죠. 난리 오카이 자만기노.
1: 바바 이안다카바 잔이랑네 낙나네 남자와 나디 지급바 잔이랑 코디 돈통나사 낭족바.
0: 나죽동 나마이코마스야. 앙이 그숙 자나 스카랑코 자나만 나드빳 아가차이겐바. 안탕니 자나 스카코 주소곳 나만 나나가고 나위자마.
1: 암바 나 자프레티밍 자만노 나 사조고데 낭이비에니 남근이는 사가니야바. 무뜸 지급바 아로카리 낭톳급바 잔이랑코 왓보하. 낭이비에니 남근이는 남마 자아니미슈 삼자그랑코서 자보하.
2: 야코 커미셔너리 오브 푸드 세이프티 메갈라 실롱니가타 위야.
3: 만디 동아 마 앙아 나 시망 니 부트 레벨 오피서 하자그니 콜토블 시니 SIR 니 보터 이누미레이션 나리 바참
4: 오 우나랑 아라 마이코 닥나는 겐
3: 닥나는 그니 랑데 알투아 바 카사 파이 야노 낙니 그만 세 라케니 랑 어몽 자 와랑 코니엔 바 이누미레이션 포모 가파테 소이 카트포 아로 베비 기타 야노 마이바 타리 답나 나니 랑 동오 데앙 나 우얏 파보
4: 마이 닥바 타리 답파니 랑
3: 제카 송니 비모랑 코 등 탕아타니 낙니 비모 세그발라니 낙니 노코니 지 탕가 바 만디 랑 바 그탈 보트 포 나만 그파 만디 랑 코 세가 타만 겐
4: 알투아 데 Hindi ba yung may nagamchata?
3: Electoral roll lo kakit ka ba bimu ko sega tanira a sungo sungdong kam ka pa mandirang na antang tang nibul ko jakale bot po na aro jakatele sa sung ka ni bulrang ko mangrak patan natak chakin.
4: Oo, dako di ungay jo?
3: Matelani nang ibakar manina.
5: Bill rang haja gani kuktok ba sini esan na siman no ko nari bang odi wamang ko nang chakso ko aro na ni bota dita rang ko namini rupo iar form ko kapat po aro electoral roll lo kakit unge katal kuyatan irang dong ode kapat yon bo may ba agan talatan nirang ko nang niking ode andan ka naman ka pa voter helpline number sa sku bonga zero na kol ka bo voter help लाइन ऐप को डाउनलोड करो बा voters.eci.gov.in वेबसाइट न नपांगे निबो उना ग्रेबा ना www.cuofmeghalaya.nic.in वेबसाइट न नपांगे निना गतब मनगे नंगनी फुनाने नंगनी फुरा नंगनी बक्रमानी गमसात पिया याकु यतकपा चीफ इलेक्टोरल ऑफिसर मेघालय
4: singbo na songde ani jaborang ko rangna gwali nga khon
5: gwal jababi andiba chingade rangna manjaba ha hajagani khok tok bisini jaborang ko galani niyamode jaborang ko dungthang dungthang chumong jode upor ange galna unjaing ha
3: yanong chongmata dauni ge talgba jabul galani niyamode sonang par sonang gi jagba jaborang ko apsan chumong galdumani ko sorkari champing ha uni ge man jaborang ko mungbri dakke shwali sa galna nangyen skhangpa sonang pa jaborang je hai galgman mi su samjakrang aro bithirang ni bigalrang gani ge pa jakabutai na matgpa sonang gi jabu surang je kai plastic rang aro chamsurang gatham ge pa rongthalan thalataniyo jakalgba busturang brigpa battery tube light aro glass rang
4: ah yarang gmkhon anga dakka ode
5: unode singa khachan jaborang ko galna rang ayen
3: daloni nanthang thangni dakna nangni ko rasimang dakbo anthang thangni sarang nokra rang ko rongthale rakhibo aro ansing baljoki dongbo yakojin mani namgni na director urban affairs department government of meghalaya uyatinga